ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આદરણીય મંચસ્થ મહામંડલેશ્વરજી, જ્ઞાનેશ્વર કુરુજી જોધપુર સે પધારે હુએ, મહામંડલેશ્વરજી ઓર કપિલ